ફેડીપુરે કા રાજા ફેડીપુરે કા રાજા બાજે છે બાજે છે બાજે છે બાજે છે નોબત બાજા મારા ફેડીપુરે કા રાજા બાજે છે નોબત બાજા

0: किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। प्रधानमंत्री
1: किसान राम राम राम राम। देखो आप तो अनुभवी किसान हो ने आपने बारे में खूब हमरे तो हुए अगर आप तमाम की बात करूंगा के जीवामृत हरते बराबू हो है એની વિધિ હું એના બારામાં આપણે કિસાનોને આજે આ નવી વાત બતાવી રહ્યા ને આપે બડાયું બી આપને ખબર બી હે તો આ સત્ય પહેલા તો એ બતાડો કે આ જીવામૃત ખાદ હું હે
2: જીવામૃત હો હે કે જૈવિક ખાદ આ હે
1: અચ્છા અચ્છા
2: જૈસે કે ગાયને ગોબર દેગી ને એમ દેગી આપણે બનાવી છે
1: જી જી તો જૈવિક ખાદ મેં આ જીવામૃત યાની જીવન મરે તકે જીવ એનો ઈસ કે મતલબ થઈ
2: હા મરે તકે જીવ જે સૂક્ષ્મ જીવ જે નાના ને એને જીવ તકે
1: ખાદ બને
2: ખાદ બની
1: અચ્છા અચ્છા અચ્છા તો સબ આપ આજ જીવામૃત બારે બતાડી રહ્યો તો સબ તકે પહેલા

0: તો એ બતાડો કે આ જીવામૃત અગર અમારે કિશનભાઈ કયું બનાવવું ચાહે તો એને બદલે હું સામગ્રી જુએ આને બદલે.
1: હવે જીવામૃત અગર બનાવવો તો એક એકર માં 200 લીટર નું જીવામૃત આપણે કામ લાગી જાય.
0: અચ્છા,
1: હવે એને બનાવવાની વિધિ એમ કે 200 લીટર તો પાણી જોયેગા. એ પાણી આપણને હોય એટલે પ્લાસ્ટિક ના ડ્રમ માં રાખવું હોય.
0: જી
1: હા, ને હાથે દેશી ગાય નું ગોબર આપણને લઈ લેવું 10 કિલો.
0: અચ્છા અચ્છા,
1: દેશી ગાય નું ગૌમૂત્ર લઈ લેવું 10 લીટર. ગુડ લઈ લેવું 1 થી 2 કિલો.
0: ગોળ આપણે
1: ગોળ.
0: અચ્છા અચ્છા, હા.
1: બેસન લઈ લેવું 1 થી 2 કિલો. જે દાળ આવે એ દાળ નું બેસન આપણે બેસન નો આટો
0: કરે.
1: આપણે ખેતર ની મીઠી આવી જાય એક બે મોઢે એમાં નાખ દેવી.
0: મીઠી બી નાખવી ઠીક છે.
1: પછી એને એમ કરવું કે એને છાયા માં રાખવું હોય, એમ ધૂપ માં નથી રાખવું હોય. છાયા માં રાખી ને એને દાડા મેં 2 થી 3 વખત આપણને લગડી થકી એને બઢિયા મિક્સ કરવું પડેગા.
0: જી જી
1: હા, તો એ મિક્સ કરેગા અને એમ થી પછી જીવામૃત બનેગા.
0: બિલકુલ, આપણે જે વટાડ્યું આ 200 લીટર પાણી હે, ગાય નું ગોબર હે, ગૌમૂત્ર હે, આ ગુડ હે, બેસન હે, તો આ સબ એક ડ્રમ મેં પ્લાસ્ટિક ના ડ્રમ મેં નાખીને આપણે છાયા મેં મિલી રાખવું.
1: છાયા મેં મિલી રાખવું 4 થી 5 દાડા.
0: અચ્છા,
1: 4 થી 5 દાડા એને બઢિયા આપણે એને લગડી થકી લગડી ને એક ટુકડે થકી બઢિયા એને હલાવતો રહેવું
0: ડેલી પર બાદ હાથ
1: પર બાદ ને
0: હાથ. અચ્છા અચ્છા અચ્છા, દેખો પાટીદાર, આ જીવામૃત બનાવવાનો તમે જે મિશ્રણ બતાડ્યું કે આ સામગ્રી જુએ, પણ આની વિધિ બી તો કઈ હોવા તો કિશનભાઈ હાથે કરી શકે.
1: વિધિ હે ને, એટલે આ મેં આપણે જૈસે કે સ્ટેપ બાય સ્ટેપ લઈ લે. પહેલા જે મિશ્રણ બનાવવું પડેગા, પછી એને હર્ધ રાખવું હોય, હર્ધ તૈયાર કરવું હોય, એની બારામાં તમને બતાડું દઉં કે એમને આપણે એમ કરવું હોય કે હવે તમને વિધિ બતાડ્યું કે 2 લીટર પાણી ડ્રમ માં લેવું હોય, પ્લાસ્ટિક ડ્રમ માં ગોબર લેવું હોય, ગૌમૂત્ર લેવું હોય, ગુડ અને ગોળ લેવું હોય, બેસન લેવું હોય, ને એક બે મીઠી ના પેલું લેવું હોય આપણે મુઠ્ઠી મીઠી લઈ લેવી જીતનની. ફેર એને એમ કરવું હોય કે એના ગોળ ને આપણે કે તમે કે લકડી ને ઢંડા થી એને દાડા બે
0: વચ્ચે ઠીક છે.
1: ફેર એને રાખવું હોય છાયા માં રાખવું હોય.
0: અચ્છા,
1: ને છાયા માં રાખવા ને એને જૂઠ ની બોરી મેં પનાળી ની નામ વાત દિક્કત ને આવે.
0: બિલકુલ સહી વાત
1: છે. તૈયારી એની 3 થી 4 દાડા મેં બની તૈયાર થઈ જાય.
0: આ જીવામૃત બનાવવાના આ તો જે મિશ્રણ બતાડ્યું એની વિધિ બતાડ્યું, પણ આપણે કિશનભાઈ જે હે કુછ વાત અનવિજ્ઞ હે, તો એને કિશનભાઈ એને એ બી બતાડો કે જીવાશ્મ ખાત બનાવી દીધું આપણે ખેતર મેં નાખો ભી ખરી, તો એને તો શું ફાયદા હે કિસાનને, એ આપ ફાયદા બતાડો.
1: એમ થી ફાયદા એમ કે જૈસે કે આપણે પેલું રાસાયણિક ઉર્વરક નાખર, એમ થી કે આપણે ખેતર મેં ઓલરેડી નુકસાન ભી થઈ રહ્યું, જૈસે કે ઠીક નાખર પેદાવાર એક વાર આપણે બઢિયા મળી જાય, પણ એમ થી આપણી જે ભૂમિ હે ઉર્વરક એની ક્ષમતા કમ.
0: બિલકુલ, ઉર્વર શક્તિ કમ થઈ ગઈ.
1: આને વજેથી કે હું આપણે પેદાવાર અચ્છી મળે જીવામૃત થઈ.
0: અચ્છા અચ્છા,
1: ને આપણે ખેતર ને બી કઈ નુકસાન નહીં થાય ને વ્યવસ્થિત આપણને ફસલ થઈ
0: જાય. જે રાસાયણિક ખાતર નાખી જાય કિશનભાઈ, ને નો ડાઉટ કે એના મેં પેદાવાર તો કાફી મળી રહી છે,
1: કાફી મળી,
0: પણ એને થકી કેનો કે સ્વાસ્થ્ય ને નુકસાન હે, પર્યાવરણ ને નુકસાન હે, જમીન ને નુકસાન હે, તો એના બદલે કિશનભાઈ એને આપ હું કેવું ચાહો કે રાસાયણિક ખાતર નો ઉપયોગ તો કરે. બિલકુલ ના નથી કહી શકતા આપણે કે નક્કી કરો, પણ એને હાથે હાથે આ બી કિશનભાઈ કરી શકે ને,
1: કરી શકે ને. આમ થી કેવો એટલે આપણે મીઠી પેલા કેચુઆ આવે તો કેચુઆ બળી જાય, અંદગી
0: ઠીક
1: કે જીવાણુ જે હાનિકારક જીવાણુ રહી મરી બી જાય, ને જે ઉપયોગી જીવાણુ રહી પાછા જિંદા બી થઈ જાય, ને ફસલ ને આપણે રોગ થકી બચાવી શકે અને કીટ થકી બી બચાવી શકે, તો આનો હોય ઉપયોગ રહેગા.
0: અચ્છા અચ્છા, બહુ બઢિયા. અમારે કિશનભાઈ અને જાણકારી સાજા કરી રહ્યો, ને હવે લાસ્ટ તમે આપ આ વિધિ બી બતાડી છે, પણ આના ઉપયોગ કરવાના જે તરીકા હે કે કિશનભાઈ ને માલ બનાવી દીધું, તો આનો કેવા રીત કે આપણે ખેતર માં નાખી શકાય એના બારે મેં કિશનભાઈ ને જાણકારી આપો.
1: આને જીવામૃત નું શું કરવું, આપણે જૈસે કે 200 લીટર નો ઘોલ બનાવી રહ્યા
0: પણ
1: તો 200 લીટર નો ઘોલ એક એકર બદલે આપણે પર્યાપ્ત થઈ ગયા.
0: એક એકર
1: બદલે એને શું કરવું હોય કે આપણે જે વર્ષ સિંચાઈ કરે, જે સિંચાઈ ને સાથે સાથે જે પાણી જઈ રહ્યું હોય તેના પાણી ની અંદર આપણે જૈસે કે 90% પાણી નો ઘોલ લઈ શકે, ને એની વચ્ચે એમ સ્પ્રે બી કરી શકે, ને સિંચાઈ જેમ થઈ રહી એને હાથે બી આપણે
0: આલી
1: શકે.
0: ઠીક છે,
1: હવે જૈસે કે સ્પ્રે કરવું હોય અને છિડકાવ કરવું હોય તો એને આપણે શું કરવું, 10% આનો ઘોલ લેવો, ને 90% પાણી લેવું હોય એને બેને મલાવી ને પછી આપણે સ્પ્રે કરતા તો બી આનો ઉપયોગ નો અચ્છો તરીકો રહેગા.
0: અચ્છા અચ્છા,
1: બસ આની સાવધાની કહે છે કે આને હંમેશા છાયા ને તૈયાર કરવું, આને દૂધ મેં તૈયાર નથી કરવું,
2: છાયા
1: છાયા મેં તૈયાર.

0: તો એને થકી કિસાન ભાઈને ફાયદો તો હે,
1: ફાયદો તો હે, જીવા અમૃત થકી ઘણો ફાયદો.
0: અચ્છા અચ્છા, એટલી ઘણી આ જાણકારી આ સ્વરા ઉપર આવીને આલીએ. પણ જાતે જાતે અમારે કિસાન ભાઈને આપ હું સુઝાવ આલવો ચાહો કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરી રહ્યા તો એને થકી કયા કયા પ્રકારના નુકસાન કિસાન ભાઈ આજે બી અનભિજ્ઞ હે, ને આપણી પેદાવાર બરાબર બદલે આ રાસાયણિક ખાદ હે, ઉર્વરક હે, કીટનાશક હે, એનો અંધાધૂન પ્રયોગ કરે,
1: અંધાધૂન પ્રયોગ થઈ,
0: તો એના બદલે કિસાનભાઈને હું સુઝાવ આલવો ચાહો?
1: મોટે એક જ સુઝાવ આલીને હું જાહેર છે કે વધુ થી વધુ આ જીવામૃતનો ઉપયોગ કરવો જોઈએ. આનામાં આપણો એટલો કઈ ખર્ચો બી નથી, આ આપણે એકદમ હસ્તમ તૈયાર થઈ ગયા.
0: જી જી,
1: ઠીક છે. આ પેલા ને આપણે રાસાયણિક ઉર્વરક નાખવા તેનથી કીધા આપણે નુકસાન હે છે, સાથે સાથે સ્વાસ્થ્ય બીમારી બનેગા, ઠીક છે, ભૂમિની ઉર્વરકતા કમ થાગા, ઠીક છે, પેદાવાર બી સહી નહીં થાગા, તો પછી એના હિસાબથી આપણે આ જીવામૃત નો ઉપયોગ કરવો જોઈએ.
0: બિલકુલ, આ જીવામૃત થકી અગર ખેતી મેં આપણે નવા ઉત્પાદ તૈયાર કરી રહ્યા, માન લો ઘઉં હે, મકી હે, કઈ બી, તો એનો આપણને ભાવ બી એટલે જ્યાદા મળેગા, કેમ કે વના ખાતર નું હોય,
1: વના ખાતર નું હોય.
0: મેં કિસાનભાઈને ઝીરો બજેટ આધારિત ખેતી કે કમ લાગત મેં અધિક પેદાવાર,
1: તો એને બી આ ઉપયોગ કરીને આપણે કરી શકે.
0: બિલકુલ,
1: કમ આપણે લાગત લાગે ને પેદાવાર જ્યાદા થાય,
0: જ્યાદા મહેનત બી નહીં,
1: જ્યાદા મહેનત બી નહીં કરવી પડે આપણે. ન કરવું જેમ સિંચાઈ પાણી પાઈ રહે ને આધા તે આપણે કરી દેવો, જેમ દવાઈ છાંટી રહે ને એમની અત્યારે સ્પ્રે કરી દેવું.
0: અચ્છા, ને આપે જે સામગ્રી વટાડી એ બી કિસાન ભાઈને આસાનીથી
1: આસાનીથી ગવર્મેન્ટ મળી જાય આપણે.
0: બિલકુલ, આ તો બહુ બઢિયા જાણકારી આપે આલી, ને નિશ્ચિત આના તોર ઉપર અગર કિસાનભાઈ આવું કામ કરે તો ફાયદો થઈ શકે,
1: જરૂર પૂરેપૂરો લાભ મળેગા.
0: બિલકુલ, આપની જે વાત વટાડી રહ્યા છે એનો આપણે સોડા ઉપર આ કિસાનભાઈને આપની વાત જે હે અનુભવ બતાડી રહ્યા, તો નિશ્ચિત કિસાનભાઈ આ અમલમાં લાવીને કામ કરેગા તો એને ફાયદો થઈ જશે,
1: ફાયદો થઈ
0: જશે. આપ સોડા ઉપર આવ્યા ને હજુ ફરિયા જાણકારી આલી, એના બદલે આપને ખૂબ ખૂબ ધન્યવાદ. રામ રામ,
1: રામ રામ.
2: પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના
3: મિલેગા પેન્શન કા સહારા, કૃષક ના હોગા બેસહારા, જુડેગા ખુશિયો સે ના.

0: તરફ દેખીને આપણે મન ચાહે એવો ભાવ બી માંડી શકો. જે બજારમાં મળવા દે 1000 રૂપિયા ક્વિન્ટલ, આપણે જે પ્રવીણ ભાઈ ભાઈ દેખો માત્ર રાસાયણિક ખાતરનો ઉપયોગ નથી કર્યો અને મારે 3000 રૂપિયા આહડો ત્રણે દેશ લીધો ખાવા વાળો વ્યક્તિ અગર સમજેગા કે વાસ્તવમાં રસાયણ વાળો ખંગા તો બીમાર પડેગા અને વના ખાતર વાળો ખંગા તો આપણો સ્વાસ્થ્ય અચ્છું રહેગા અનુકૂળ રહેગા. તો એ 3000 રૂપિયા બી આવીને લઈ જાગા ને વેસાગા ને એ કામ થઈ શકે. તો આપણને પ્લે બી મળે પેદાવાર ને 2 ક્વિન્ટલ 3 ક્વિન્ટલ ની કમી થઈ તો આ એટલો ફાયદો થઈ શકે. તો કિસાનભાઈ અગર શરૂઆત કરેગા તો ધીરે ધીરે અચ્છો ફાયદો થઈ શકે. કિસાનભાઈ દેખો જૈવિક ખેતીની બી વાત કરી, આપણે વિશ્વ આલુ દિવસની વાત કરી, સોડા ઉપર સંદેશ આવ્યો હતો એ બી આપણે સબને સંભળાવી ગયું ને. હવે મારો વિચાર થઈ રહ્યો કે કાર્યક્રમનો ટેમ ધીરે ધીરે પૂરો થઈ ગયો પણ એના પહેલે એક બઢિયા સો હમદેવના ટાઈમનું ભજન સંભળાવો. ભજન સાંભળવા તો આજે આખા દાડાની જે તનની થકાન હે એ બી દૂર થઈ જાય. તો સબથી પહેલા આપણે ભજન સાંભળો ને પછી અગર સમય રહે તો બીજી વાત કરણ.
1: કોટી પ્રણામ કીર્તન જાને ભંગ કા ગુરુ કર લે આપ સમાન, ગુરુ કર લે આપ સમાન. અરે એ સોરે ડાવ ધીરા ઓર નહીં આવે, એ સો ડાવ ધીરા ઓર